0: મિત્રો, મધુબાલાને હૃદય રોગની બીમારી હતી, જેના કારણે 14 ફેબ્રુઆરી 1969 ફક્ત 36 વર્ષની નાની વયે જ એનું નિધન થયું હતું. પણ એના સૌંદર્ય, અભિનય અને પ્રતિભાથી તેણે ઘણા ફિલ્મી પાત્રોને જીવંત અને યાદગાર બનાવી દીધા છે. આશા છે કે આવી જ સુંદર અભિનેત્રીના સુંદર ગીતોએ તમારું પણ મનોરંજન કર્યું હશે અને આપને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. તો ફરીથી આવતા સોમવારે એક નવા આપના મનપસંદ ગીતોના કાર્યક્રમ અંતર્ગત મળીશું એવી અપેક્ષા રાખું છું. એ સાથે આપનું બાકીનું સપ્તાહ શુભ નીવડે તેવી શુભેચ્છાઓ સાથે મુકેશ પટેલ અને હું નીલિમા બુલા આપની રજા લઈએ છીએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિંદ.
1: आपका क्या गया, भूल सा दिल मेरा कुचल के.